નેહા રાજપાલ હણગાઈલિયા ચંદ્રિકા પાડગાંવકર હંચાયા ગીતા ઉપરાંત માયા સુકટણકર આયકુયા કર્યા એટલે હ્યા ઉપરાંત છે ગીત ઉદય ભેમરો હંચે.